0: ગીત હોર્સ ઓન દેન સેન્સેશન દસ
1: ભાઈ બલ્લે બલ્લે બલ્લે ભાઈ આજ તો નજારા આ ગયા ભાઈ
2: દેખો ના જી એની છોડી જન લે કે આયા
1: લો ભાઈ અમલી દા બ્યા ભી હો ગયા ઓ તાલી જેતો વાળ્યા
2: હા ભાઈ
1: લા તો શિંદે દા નવા ગાણા ઓ શિંદે દા લાઈ ભાઈ જેના બહુ બેડા બેડા હો જાય
2: તો માલ કો લા દેને આવ પહેડી લેને થોડો
1: ભાઈ વાહ વાહ વાહ